નુકસાન કરી શકવાનું, નહીં તો પછી આપણું નુકસાન થઈ શકે. કેમ કે આપણું ભાઈ કહેવતમાં કીધું હોય કે પહેલું સુખ નિરોગી કરે. આપણે શરીર સહી છે તો જ આપણે આગળ કામ કરી શકાય. કેમ કે આજકાલના સમાચાર દાડામાં આપણી સ્વાસ્થ્ય દેખભાલ જરૂરી છે. ખાસ કરીને મચ્છર કી થકી આપણે મજબૂત સમયમાં જે મચ્છર મક્કી કાઢવા થકી કઈ બીમારી થવાની સંભાવના થઈ શકે, એટલે આપણે મચ્છર થકી સાવધાન જેવું હોય. મચ્છર જાળીનો ઉપયોગ કરવો હોય, પંકાળ હોય તો એનો બી ઉપયોગ કરવો હોય. કેમ કે આનામાં આપણને એ આ ધોવાથી બી કરીને આપણે મચ્છર ધોવાનું, મચ્છર થકી કઈ મલેરિયા ડેન્ગુ એવી મોટી મોટી બીમારી થઈ શકે, એટલે આપણે સાવધાની જરૂરી છે. કે આપણે ઘરની આસપાસ બી આપણને સફાઈ આપવી જરૂરી છે. ઘરની આસપાસ કઈ તૂટા ફૂટા બોતલ, કઈ ગમલા હોય યા કઈ ખડ્ડા હે, પાણી એકઠું થાય એવું હોય તો પાણી નિકાસી કરી દેવી. કેમ કે આના પાણી થકી અમને સુવાસા દાડામાં આપણા મચ્છર પાણી થકી સ્પંપે, એટલે આની છોટી મોટી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. મચ્છર કાઢવા થકી આપણું નુકસાન છે, એટલે સાવધાની રાખવી છે. કિશનભાઈ હતા હતા આપણે ધોવો બી કરુંગા દેશી નીમની પત્તી થકી તો બી આ પશુ જે મચ્છર હે એ દૂર જઈ શકે. ખેતીવાડીનું કામ બી આજકાલ ખરીફ ફસલની મોસમ હાડ મક્કાની ફસલ હે કઈ સોયાબીન કરી બે એને આજકાલ ખરપતવાર નિયંત્રણ આપણે તેમ અનુસાર કરી દેવું. કેમ કે ખરપતવાર અને ફસલની મુખ્ય બીમારી છે. ખરપતવાર આપણને સાફ કરવા તો આ ફસલ આપણી અગાડી નહીં પડી શકે, એટલે ખરપતવાર આપણને સમય ઉપર એને નીકાળી દેવાય. કડપો થકી બી નિયંત્રણ કરે, એમની પાછા રાસાયણિક દવાઈ જારીને બી નિયંત્રણ કરે. એટલે આપણે જે દવાઈ જારીને નિયંત્રણ કરે તો એનું બી આપણને દવાઈ શક્તિ ઉપર બી ધ્યાન રાખવું જરૂરી છે. એ જરૂરી છે. એનામાં આપણને આપણે મોઢું બાંધવું હોય, આંખની બી સુરક્ષા ચશ્મા લગાવવા હે, પહેરામાં અચ્છી મોટી સાઈઝના બૂટ પહેરવા હે. કેમ કે આ બૂટને પહેરવા કોઈ જીવ જનાર હે તો એનું બી આપણે દેખભાલ કરવી જરૂરી. કિશનભાઈ કેમ કે આ દવાઈ જરતી વખત આપણે આ સાવધાની નહીં રાખવું તો કઈ આપણું નુકસાન થઈ શકે. ખરીદતે વખત બી આપણે છોટી મોટી વાતનું ધ્યાન રાખવું, આ બિલ લેવું જરૂરી છે. જે દવાઈ લાવીને આપણે ઘરે લાવું તો એ ઘરમાં બી આપણે છોટા બચ્ચાની આસપાસ હોય તો એને દૂર રાખવું. કેમ કે આ દવાઈ જરૂરી કઈ આણ વાતનું બી ધ્યાન રાખવું. એને ખાસ કરીને કિશનભાઈ દેખો આ દવાઈ જાળીને આપણે શીખી છે તો એ બી આપણને આમને તેમની કઈ નદી નાળામાં તલાવમાં યા કોણ ને નાખી દેવી. કેમ કે કિશનભાઈ આની શીશી ખાલી થઈ જાય ને પણ મુંબઈ નાખી દે તો એને થકી પાણી જરૂરી પડી જાય. માનવી ઉપયોગ કરી લે યા કોઈ જાનવર ઉપયોગ કરી લીધું તો પછી આપણો નુકસાન થઈ શકે, એટલે કિશનભાઈઓને સહી જગ્યા ઉપર આપણને જે ખાલી શીશી છે એને આપણે ખેતમાં એક ખડ્ડો ભરીને એને દાટી દેવી છે, શીશીને જલાવી દેવી તાકી આ કઈ પ્રકારના એવા છોટા મોટા આપણું નુકસાન નહીં થઈ શકે. એટલે કિશનભાઈ આની વાતનું ખૂબ આપણે ધ્યાન રાખીને ભાઈ વાતો કરવાની બી